ભાઈઓ, મારી બહેનો, આપણા હકની લડાઈ છે. આપણા હકની લડાઈ લડવા માટે ગામે ગામથી મારા ભાઈઓ, મારી

લડવા માટે તમે ગામથી મારા ભાઈઓ, મારી બહેનો, મારા કાકા, મારી કાકીઓ બધા સાથે.

મારી જનો આપણા હકની લડાઈ છે, આપણા હકની લડાઈ લડવા માટે તમે ગામથી મારા ભાઈઓ, મારી જનો, મારા કાકા, મારી કાકીઓ, એ બધા